0: ફિયર તો તને લેગ્યા કોની ઓ નાના નાની ને યાદ કરી જ્યારે લાડ લડાવા કી જરૂરત કોની વેજાઈ મોટી
1: તો સુના આપને બેટા નહીં હોને પર કેસે બહુ પુષ્પા કો તંગ કિયા ગયા અબ ચલતે હે પુષ્પા કે પીહર મે જહાં પુષ્પા કે માતા પિતા હે જૈસે હી પુષ્પા કે માતા પિતા કો પતા ચલા કે ઉનકી ઇકલોતી સંતાન પુષ્પા કે બેટી હુઈ હે તો દોનો બહોત હી ખુશ હો જાતે હે ઓર પુષ્પા કે પિતા અપની બેટી સે મિલને કે લિયે ઉસકે સસુરાલ જાતે હે આઈએ જાનતે હે આગે ક્યા હોતા હે
2: પુષ્પા કી માં બધાઈ હો થાને આપણે પુષ્પા કા ઘરે બેટી કો જન્મ હુઓ હે
3: પુષ્પા કા બાપુ આપને ભી ખૂબ ખૂબ બધાઈ નાનાજી બણ ગયા થે તો મીઠાઈ ઓર કપડા લેન થે મળવા જાઓ

0: પિયર તો તને લઈ ગયા કોની? ઓ નાના નાની ને યાદ કરી, જ્યારે લાડ લડાવવા કી જરૂરત કોની, વેજાઈ મોટી.
1: તો સુના આપને, બેટા નહીં હોને પર કેસે બહુ પુષ્પા કો તંગ કિયા ગયા. અબ ચલતે હૈ પુષ્પા કે પિહર મે, જહાં પુષ્પા કે માતા પિતા હૈ. જૈસે હી પુષ્પા કે માતા પિતા કો પતા ચલા કે ઉનકી ઇકલોતી સંતાન પુષ્પા કે બેટી હુઈ હૈ, તો દોનો બહોત હી ખુશ હો જાતે હૈ. ઓર પુષ્પા કે પિતા અપની બેટી સે મિલને કે લિયે ઉસકે સસુરાલ જાતે હૈ. આઈએ જાનતે હૈ આગે ક્યા હોતા હૈ.
2: પુષ્પા કી માં બધાઈ હો થાને, આપણે પુષ્પા કા ઘરે બેટી કો જન્મ હુઓ હૈ.
3: પુષ્પા કા બાપુ, આપને ભી ખૂબ ખૂબ બધાઈ. નાનાજી બન ગયા થે તો મીઠાઈ ઓર કપડા લેન થે મલવા જાઓ પુષ્પા કા સાસરે, ઓર પુષ્પા ને કેજો જદ થારી માં કી તબિયત આછી હો જાય પછે ઘરે ના આવા.
2: રામ રામ વેઈજી સા, રામ રામ વેણજી સા, ખૂબ બધાઈ આપને દાદા દાદી બન ગયા ઇન વાસ્તે.
4: નાનાજી ને ભી ખૂબ ખૂબ બધાઈ.
5: રામ રામ વેઈજી સા, ભોજન આરોગ્ય સા.
2: વ્યાણજી સા, પુષ્પા ઓર મારી દોઈતી સુ મને મિલવા દો, પછે મેં મારા ઘરે જાઉં. આપ હી જાણો આપણો રિવાજ, બેટી કા ઘર કો કોન નહીં ખાવા.
5: દેખો બ્યાઈજી, મારે માતાજી કી માનતા હૈ, ઇણ વાસ્તે બિનણી સુ સવા મહિના પહેલા કોની મિલ સકો ની બાલકી સુ.
2: એડી માનતા કે એક બાપ બેટી સુ મલ કોની સકે?
5: હા એડી માનતા હૈ.
2: ઠીક હૈ બ્યાઈજી સા, જેડી આપકી મરજી, મેં ચાલું. રામ રામ.
5: રામ રામ. એ જગ્યા અટે આવ, થારા ઉરાજી આયા યા બાથુ બીનણી ને મત બતાઈજે, ઓર કપડા લગતા મીઠાઈ જો ભી લાયા કાઈ મત કહીજે, સમજો?
6: પરવીન થા પડ ગઈ તો મ કઈ કેઉ?
5: કીજે, મારા ઉસ બાત કરે.
6: ઠીક હે માં.
7: પિંકી રા પાપા, મને ઢા પડી કે મારા બાપુ આયા હા મલબા કા વાસ્તે.
6: હા તો?
7: તો મને મલવા ક્યું નહીં દીધી?
6: મને ઠા કોની, મારી માં ને પૂછજે.
1: બેટી કો જન્મ દેને કે કારણ પુષ્પા કે પિતા કો પુષ્પા સે મિલને નહીં દિયા ગયા.
3: પુષ્પા રા બાપુ આ ગયા થે? આપણી પુષ્પા ઓર દોઈતી ક્યાં ને? થે ઉદાસ ક્યું લાગ રહ્યા? કઈ બાત, સબ ઠીક હે ને?
2: પુષ્પા ઓર બચ્ચી સુ તો મને કોઈ મલવા હી નહીં દીધા.
3: કેડી બાત કરો, બેટી સુ કોની મલવા દીધા?
2: હા, પુષ્પા રી માં વ્યાણજી સા કહેવે કે મારે તો માનતા હે માતાજી રી.
3: એડી માનતા તો મેં કદી ભી કોની સુણી કે બેટી બાપ સુ કોની મળ સકે. બ્યાઈજી બ્યાણજી રો વ્યવહાર ક્યાં લાગ્યો?
2: મને તો લાગ્યો છોરી હોબા સુ વે દોઈ ખુશ કોની.
3: પુષ્પારા બાપુ, તે મારી છોરી ને કટે ખાડા મેં નાખ દીધી.
2: પુષ્પારી માં, પુષ્પા આપણી એકા એક ઓલાદ હે. મેં તો યો હી છાવ તો કે મારી છોરી ખૂબ સુખી રહેવે. જદ મેં સંબંધ નક્કી કરવા ગયો તો સારી બાત મને બતાઈ કે પુષ્પા મારી એકા એક છોરી હે, ઓર પુષ્પા કી માં બીમાર રહેવે, તો હવે બોલ્યા કે પુષ્પા આપકી નહીં આજ સુ માણી હે, આપ કાંઈ ચિંતા મત કરો, મેં બેટી કી ધ્યાન રાખા, પર લોગ એડા દોગલા વેવે મને ખબર કોની.
1: પુષ્પા કા જીવન એસે હી ચુનૌતિયો કે સાથ આગે બઢતા જાતા હૈ, ઓર સમય કે સાથ ઉસને ઓર એક બેટી ઓર દો બેટો કો જન્મ દિયા. પુષ્પા કે માતા પિતા પિંકી કી અચ્છી પાલના ઓર બહેતર શિક્ષા કે લિયે પિંકી કો અપને પાસ લે જાતે હૈ. વહી પુષ્પા કે પતિ ઓર સાસ નહીં ચાહતે હૈ કે પિંકી આગે બઢે, અચ્છી પઢાઈ કરે, ઇસલિયે બાર બાર પુષ્પા કે સાથ ઝગડા કરતે હૈ. લેકિન પુષ્પા અબ સ્ટ્રોંગ બન ચુકી હૈ ઓર પિંકી કો નાના નાની કે પાસ હી રુક કર પઢાઈ જારી રખને કી પૂરી છૂટ દે.